પહોંચીલા ગુજરાતનો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ રંગારંગ.

નમસ્કાર શ્રોતાઓ, હું છમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ રંગારંગ કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ સુખને શોધવું પડે એનાથી સૌથી મોટો દુઃખ શું હોઈ શકે છે. એટલે કહેવાય ને કે ભાઈ સુખને શોધવાનું એ જ સૌથી મોટું દુઃખ છે. તો ગુજરાતી કાર્યક્રમમાં સુંદર વચન આપણે ગીત લઈ લઈએ જે ગદાન ગરવીના અવાજમાં લેવામાં આવે.

શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ છોડનારને બહાનાની તાણ નહીં અને નિભાવનારને કારણની જાણ નહીં. જે લોકો છોડવાનો એક બહાનો કરે છે ને ભાઈ, એ લોકોની નિભાવવાનું કોઈ કારણ હોતો નથી. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાનું આગલું ગીત લઈ લે ભાઈ, વિપુલ જોગવાન અવાજમાં લેવામાં આવેલું.

0: બસ ભાઈ, તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના, લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે, એની સાથે ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.
1: સાંભળો સાંભળો સાંભળો, ટેન્શન જાઓ ભૂલી, દિલ નાખો ખોલી, ટેન્શન ને ટાટા કરીએ અને મોજ બજારમાં મોજ કરીએ.